0: Jangazi Jaurda, Tusk the Shetu Zamba Liguge, Sosun Golian Zuguzuje,
1: Sejon di Tadamiag, Muti Tangadi, Nyangola Dai,
0: Tusk the Shiris, Jutunke di Tundu Zamba,
1: Chenese Kushokabayu,
0: Tusk the Yangaja Chitu Zamba Liguge,
1: Nyan Sejokusha di Kaina Lolia, Bidmeluje, Sharja Kadrunk Chirolia, Kichinje, Tananazagilia, Nyesayu, Kiransiga Verona,
0: Tusk the Shiris. Rūtūngi ndēgāgu wēl tēnā shārgā nāgzai kīliyā sēgān rūtū zāmbā sēchūn kūshā dī sēgān liyā nyēshā yōrīs. Rūtūngi sēchūn sūpāmbā līndū zāmbā sēchūn gīn gō tūmbu nīchī jē shā jē sēchūn dī sēshā yō tōmbarīs. Gēb tūtū zāmbā rūtūng kōngdā chīmbu shirā sēnē nāgzai kīnē chīlōr sū gyū yūndū zāmbā kōngzō nyamdō yūngyō gī mīsūmbu dīgē Tōngyā yō mā rīs, chō shīl tētū zāmbā lōnggō nāgō tērī chā chā chīgī chīgī.
1: Shūdā, shūdā, kiordān zīngrī, tēngmō nīshū sumchū chīgīñi.
0: Tūs kātē shīgī yō rīs, rūtūng kōngdō shītā sēnī pūtūng yā zēchē, chīgī kānglē mānsēm bēchē, gōmbā chīmbā pēnī dōnglē chārīngi yō rīs. Līkhūy kē kāpā kōrnī bēchūgī yō rīs, rūtūng kē dēshātāngi yō rīs. Līkhūy tī lā gyāyā tā, anī rīkāng kā lāngkān dīmiyā līyā, gōm dēngyō shīsōn zāng, zhūtōng kē wū hē hē dēbī yīne kō chē sīnggī yō mā rīs. Lī kū kē tōntō nīne,
1: shūdā, shūdā, ngā rāñi, kīshī ngā sūngi, zhīng rī chī chē tō.
0: Tūs kē tē yāng sā shī yī yō rīs. Zhūtōng kē sēm nā lō lō tā lī kū tī shāb chī rūp chī chī sūkyū chū nā kā lā ā sāmbā yīne lī kū kē chē sīnggī yō mā rīs. Tē shā tāngi tāngi kālī kālī nām lām bā rīs. Lī kū gyō gā chī tē gā chī mbī yīne kui gyozi chi bion chukuyo riz. Dezi cha cha didu zamba, yaa kui gali gali chukuyo riz. Madi ba sha zang, li kui ka lan cha chukui li su te cha degi yo riz. Ganda tardu di, li kui di shiga chimba chiga nalol bio chimba chukui ka toni, da sem nalol ya, sosu chiglab gyabji,
1: dengi ko sem turo jina, nye tarba dengme.
0: Duska de shiga yo riz. Chukui ka sharga shiga nalol ya, Likwe te rudu zamba, somchi nalo ge shio nyi liya, chancha mangu jiksha yu pa thonpa riz. Chudung ge sem nalo la, ta sacha de penchang chenpa chi, yinsa risha samze, de lan je kia chenpa gemne.
1: Shige nal shio nya ayu.
0: Duska de kia gedu zamba, yodung ge geblo ne, mi chi donyong pa di, chudung ge thonpa riz. Mi di sura sebi yina, gerib ngun me gebu bugyu dang, gerib rimdu kimshi njorpa chuk. Kaden chakwe mayi, kimwaang sung, tamban duguk jibe, chenyan top, lamshuk njubar ngang jam tongpe che. Shita nginden mongchang chun deyi, donda chokbe namchue chen tila, lungkor chungwa chayjin shesuta. Da achilo ne doyon gyog midi lungkor chungwa chayjin riz, chayjin ge kiran suyina. Duskde kesh chidu zamba chudungge, midi jigi jinyam chenpo yoba la, mibab da chakwa ju yoba toni, gyōgōn gyōgō gōchū chēchē, ngā yōn chēn zōngkē, zōn sōng gōpa, zhū tōng yī, nian zhū chōng chē, sāchī dī gō chē liyā, gyēn bī tāng chō, dāng gōng zō nyōng bē sē chōng tā nyam dō, chū gō chō mē yā, dēm dā gāng zhū dō zhāng bā, lōng gō nāk bō, sē chōng sē chē, kō kī rāng shī gē nā lō liyā, bē chēn sō, ngē kō sīm jē, sē chōng liyā, zēn bī shū chī yō, jē zāng kī rāng gē, rō rām jī nā rō nā, dō sō kē shē wē rēs, chē chēn gē, kī rāng mā rā zē rē dō, shū dēn chā nāng dā. Tūsika dē shē tū zāmbā zhū tōng gē, bēn jēng kī rāng gā cēn lī yā, kā rī shū gā yī nā. Tūsika dē gē shē tū zāmbā, mē tī gē, nyē mē lī yā, chā yī jēng sī gī yū, lōng gō chūng gā sī yī dī yī. Tūsika dē shē bris, zhū tōng gē,
1: cēn nyē ngā sā nē, gu nyōng yū.
0: Tūsika dē shē gī shē gī, lām sāng gui chā jēn,
1: dā rī sā chī dē, jē gā rī sām sā mā chōng.
0: Tūsika dē shē bris, chā yī jēng gē, mā rā dzī kī rāng gā cēn nyē, ngā sā nē, gu nyōng yū, tsōm jēng gā bō lī yā, gā mē nā gā pē tō. Tūsika dē shēgī yō rīs, zhū tōng gī chāyā jīng gī shū guwa qīn jī nā lō lī zhū qīn bī rīs. Zhū tōng gī gār shēgī yō rīs nā,
1: mī nī lōng gō nā gō khō, shiār gā kī rāng gā shī gā yā, gā bī yu jī gā, zhō nū wē gyum tsēng kā rī rī.
0: Tūsika dē gē chī tū zhāng bā, chāyā jīng gī
1: ngā rī gyun dē nē, yun gām gō rī nē kī, pō gō sō tā, zhō bā chī yā lī yā, gā bī shī rā yu, ngā tsō mē bī, chēn chō sāng bā yā, sī gī kā lō gyur, mā sē wāng sū rū wē, sū gō yā. Gyado dangbo ngan zuyo naa liya, gongme ka ten cha kuy ma naa yo ri. Chingwe nye jen kende chenpi yin ne, nye naa liya, baya sha yu bi yin ne, 미션 다게 목실 진리 요마리 나야 조부 루두치 디미나 키랑 조고야지 콘데르케시 랭샨 솔레니아 군진난제 슈요 센레야 두도 차르바 송구 민스기요 니자 콩게 나야 성진지 구남다 타니 오시오지오다 리흥 롱고 나부디게디 칭아 땅지 게라리딘 카르송레야 딘진 돈좀치가 딘진 슈구인 송기 단다 콘주디게 녜시가 대유 달람키라게 공든셰시 마나자 콘주리 퀴리아 세춘 수르주제 기란 팔로스 맵지 수차드 잠바 리딘 카르송레야 군진지가 마비랑베지 소야르샤 기겐 우라다 아주 리라 키나니 대야 광세슈가 페로나 도크데 셰드 잠바 호용다 리헨게 쇼니 강부진의 실로 돈용제 두통로야 구츠다 잔 아주 아주 송구민 가능성 제제 도스케데 제거죠 기란 광개매 비치다 리딩 카르송리아 페차스나 된다디 세브 킹글 도스케 시에브레스 두통게 기난스 뿐데디게 마자제나 나야 지도 서브지 장버제델리 난단디 독주첼아 도스케 시에요레스 차징게 아니 카다 양스 제베 슈그데 두통게 마치네 지바델리 롱고 나보코다 톡스지르조로나 두스크데 시에브레스 차징게 아주 리라 키란 교포데 공세슈가 베다 두스크데 시에브레스 리그겔레 쇼아 캉부드네 돈연제 게 침부 겜니 구셰브기 측데 자이우요레스 두통게 리그 톰다가 셈넴마두베 콩루 메능신 바네 홉디야 란제 리그다 아니 큐싱 나선기 증리당가 요레스 차이징다 리흥 오용 콘서숨게 근두 지도 제제 번둠 카타 지도 잠바 조통게 나야 된다지 디켈렌비나 녀지딘 카르톤리 용조 도스케데 시 요레스 오용게 된다지게 마제 주다크셰 유비네 켈린 다가시 키랑르 된다 카레요 도스케데 시디 잠바 아니 조통게 된다데 시에브레스 된다데 냥아날 컨트레스티 요레스나 랭샨 출링 파워 콩르랑 가오당저라 신제 첨부스 진제스티 요레스 도스제네다 투퉁게 콘서숨을 가르셰브레스나 게싱 아릴리아 로구구이나 키란즈 녀리아 롱고나 볼리퀴드 세제 녀 콘트시브지 소이 도스데 시요레스 리퀴게 디 고보다가 콘트시라산 격보소 아 녀딘데 제고야 아주 탈라다 송라쿠나니 가인자마도 내랑삼게 챙겨내메 도스데 시요레스 주통 대회 콘트사제 양갈 리퀴다 아는 증가 쇼트로치 되잖아 현다 손부디게가 간에 카다치고야레스 주통게 가르시에요레스나 롱고나 고여베슈고 마시고 전에 릴만도 탁주이 두스케데 시에드잠바 타진게 대야 내가게 요마시 나 대야 로버치 거이 제자 아주 리라 녀대 냐나 다가지 키난 손부디게 저가이다 송자니게 저와고야 치도 릴페로나 두스케데 시에브레스 주통게 가르시에요레스나 다니 주딘데 차차자 창조 조종배 윤정 종래야 가게 단지 나 대샤 단이 심가 용야다 내 섬에 부르려 쇼제 용지 땡기 다 근제 전에 가이나 두스케 대시요리스 오시오 쪽에 기란 돌려 대보나시 기란 그 군다다 세세디게 송공민게 리간의 계단이 다탄다 레주이 두스케 대시도 잠바 조통 신네 로데즈지 좀 버리스 차징게 아니 디닝가 펩기기 창든 샴버리스 사르글라모 콘주숨 본친 태진리아 세기 슈제 통글라모 태진게 시젠리아 쉔더숨 저지처주브리스 마세베 카트롱기 칠로비도 게가 용버리스 조글라모 우용게 리퀴리아 퍼즈링가 람편친 태진기 시가 대제 강스지데리아 섭섭다 중국제고르마 도치기 묘주소야기 랩시딘데 큐네 마용 지슈아 다와카시에지시다 야민나 롭치에지치친수나 주통기 콩주시차두잠바 란수가 용구 대두잠바 폐지 변신 태라에 리딩카르종기 기도나로리아 슈가 덴지슈툰도 가버리 두스크댕아시제니 콘주숨 다시오니 침부리스 주통기 우용다 리헨기 제장니 랭샨수링기 쫄치니 상저우기 산삼 게차두잠바 네 시젠디게 다시언제 팔로브리스 콘조소 무트니 랭샨 소린리아 신베 랑가간리아 네츠 가게지 머좀 제제 네 교고 조구기 창안 리브리스 리디

0: 지강 시부디나네 간조 각제 칙스네레 각제 체스네레 디게 모두 체바규 자와차네 지강 시부 대다게 된 강겐베 추디 락바잠지 까지 비교 룽딘 셈바보 남게 켐바데 계시 대 대시 대달 슈베장 대동세부 마킴발라서 뭐 중년에 샴게 최기 낭던디게 대동 모두 슈베 규림 나라 콤바레이신 세르두규디니 덴데 대부상부 딘데지 톱 내베지레 아우나 공두시베 지강 시부 대달라 안주 대두베 남바스네레 지용네 대시지 슈베 쿠체나 된다라데 딘데르 봐라 가야루의 민주배 마타데 타 죽 남소 루알라 뿌링가 띠 빠디네 중외 포다 빠탕보 모다 마탕모 머니기 따 와탕오 남기다 날 메바식라 루알라 날 메바식라 치 빠디네 중외 닭불 자체다 사르도 자외 안뉴버 카드 때문에 낙부 산이 심발차 자외 낙부 강사기 고든 댐베 내삼 사로 심발차 오십에 든다디딘데지리
1: 생계 남부초 공감상 당다이키남초의 신심발티니 편정 롱진 인친 레공 배개 롱진기 롱진 롭치 레첸시 레젠디낭 편정 롭다 체면 개겐 치무와 치린 도지라니 배겐 다주 리비에 콜라 치디난 시게비에 세나 엽쇼
0: 제자 자세 유 근대직라 잘 구미 저두자네 남바 근대 토네 잘 구구 유메 어 대달 자외 등 강대배 추소 님 만들이야 대나오데 자월 대배 시강 시부 대다기 꼴라야 네 대세 수단 다가시기에 다도 세부 뭐 중는 향로 모두 대세 시외 규림 나라야 이나 안도 림시 세르세르 두그레 다진 싸워 대나무는 시 뿌링가이 다메발 뿌링가이 다자외 근데 딱고 강사기 고든댐베 내삼 싸로 심발 차고를 숨을 와라 다운나가도 뿌링가이 다메발 뿌링가이 다자 당제루디 컨데지레스나 샴랑에 초 숨시지기 토안에 야지 비교 룽드인 샘버보난라 모드슈기니 빼지 차샤베 있나 난도 라짜다 자키구 지세지 요르와라 민디데샤 지세샤 양마나 안도 베지 현다지 샤베네 거워 샤사 시에 시베 시디샤 로 지타 시에 시베 민디니라야 단다이나 불링가이 담머슈바 민니도 네버와라 민랑레 당안저와라 민티니라 불링가이 자지 사도 자외지라야 남아 양교레 베나 근데 차브드베스나 라자다 자기구 지시베디라 주오 와나로 오제두자네 주오 지시베디라 마나로 모지제두자네 주모 로알라 시에디라 간도 시에바 불링가이 자지잖아 시에바 다가는 신기 시에마 시에바더부 두바레 다 대다 소수 가져서나 다고 강사기 고든댐바레 금대 가데스나 불링가이 자메바디라 불링가이 자디다 자외지라 평강댐바레스나 다고 강사기 고든댐바 주버와라 디나 지 시자 멍시 안 당무데데 공도 시에베 베티다라야 시베 이십 당 시베 삼루 등도 양콜레야 개발 요리 금대 가데스나 주슬러버와라 주시베 튼다 가르데므르베스나 다 강이민 메세워드 로알 주스도잖아 부직로 시에고아르베 포무직로 시에고아르베 양나 풀로 고아르베 포무직로 고아르베 다데 메세워드 메세와 체제 오나 가르세와 체베스나 축 초겐기 미지 임바직라 고아르체베 로알 다 공도 시에베 베 베나 주무시에바디 모디 제두잖아 모다데바디 축소할 시기엔디 표면직인바 고할 체벌을 와라 빼나 차샤 xieba xieba di poji kuwaar cheba de, xieba xieba di moji kuwaar cheba de. Kanda na, ta mijigba tsam tang kodun delu ki, naba mijigba tsam le, tsangma loa ge, dago kansa ge, kodun sewar jibwa debar wala. Pesha ba di nang xin, xieba nga zo pesha na, karba, doga ki kardira da la, karba, daga nang xin ki karma, daga nang xin ki charawa. Charapa, nepo, nemo, shibatavu, tsangmaloa la yaayina, pulingayi dra mebar la, pulingayi dra jarje, tasusu, dago kangsa ki kodun tenpa jubatavu. Yangbe na, lapchin sayala soba, daga nashin ki zi sayala soba tabu, kechu tenpa mingzwa la. Da yangbe na, nyushu sayala soba, jubshi sayala soba, Changi mingzwa la, daga nangshingi bina amdo, chamdo, sayal sobe, mingni yusne de, negi ming denbarwa la. Gongdu shebe ming de da la, tanden negabsu, ming de da la, chukangi mingzwa la. Sebra shubi na, bulingayi da, moshubasha da re, zwa la. Bulingayi da meba, ming ti di la, la yang chi, zwa, bulingayi da ji, sardu jawa yina, Namba yuwaare karchaawarwa lapchimpa, daga nangshingi zema, daga nangshingi nyushuwa, jubshipa, daga nangshingi amdowa, chamdowa, shibadabu njabe jila, teta jawa e, tunda kari demarabasana, dago kansa ki kodun demar yuwaadabarwa la. Yanga zu mutuje beshana digri, bena payada chadungu chita chipa, Chi ba, daga nangshingi dawa, mik dawa dabu ladada dawa, dawa. Daga nangshingi jomba, yunden dabu ina loba, chajang dabu ina tungwa. Daga nangshingi suba, kawo sanaru suta suba. Daga nangshingi sabun dabu ina deba. Shieso, kongdu shiebe, beteta tsangmalao karesana, chawe mingi tar, ba tang. Daga nangshingi waso, shubare. Bi teda xiaje nge kari seshe che gugu waribesna kongdu xiebe chewe ming che dabulu yaayina tade yaayina ba waso shu yoresge. Shuba dige kante jiresna tangbu ne ming di che xie su chungwa jire. Sebu raji xiebe ina tangbu ne ming di che xie su chungwa yin za bi teda nang chungwa Ba tang wa shiba dabu yinna mingda tam re ma doji ki dagda ribesi na dagda dunba ma resu. Da bulingayi dra meba teda la yang, chi su bulingayi dra sardu jawe. Namba kari chawa ribesi na bina chiba bo, dawa bo, daga nangshingi jomba bo, yunden dabu yinna ni loba bo, chachang dabu yinna ni tuwa bo, semjen dabu yinna ni suba bo. Takanashingi sabendabu inani debabu, shibadabu, dago kangsaagi kodun tenbe daru shine gyuwadiri, wala. Chetan, chiba, dawa, jomba, deba, suba, shiso la, chawe ming tedang teji la, batang waso shuba tedani, tangbune ming di chashesu zubaji re madoji ki dago kangsaagi kodun debar jubaji mare. Buligayi dra mebari. Bulingayi dra mebe pe teda la la yang, wa bulingayi dra jawe ji la shi ne dago kangsa ge kodun tenpar jubwe tsu di rado chebari. Che zang kongla ya nge cho sum zam jige toa ne bulingayi dra mebar bulingayi dra jarje dago kangsa ge kodun tenpar jubwe tsu di gaji pyuge lungdi senpa bol namla ngode shubwa di yin. Batang bo nye ge poda tang, ma tang, mo nye ge ina moda sewar jubwa di peji kong ma dewa ke yo ma re kong labu re rwa la. De se she shugwe jikla karesa na, wa tang wo nye ge ma ning ge da chi dar se gu ming ge tsu di shen gwa di ke chimbo shibu re. Ona wa tang wo nye ge ma ning ge da chi dar sewar be, ona ma ning ge da la sha gwa gyumze karesa na, o ma ngu chun jen na la ya she me dinde ji sung wa ya re. wāni jīrū shākpa tē yūdū ngē pār māsūngwa wōsūng bārē. Chāsāng wātāng wōchūwār bārā, dīngi nī jīla shākpa rē, gyumdē kārēs nā yūtāng tūyūla sōkpa ngē pār māsūngwa dīndē rē, sūng bārā bārā. Chāsāng wātāng wōnyi dī mānīngi tā rē shīpa dī kārē shēkūwār bārēs nā wātāng wōnyi gē pōtā tāng mōtā, Kāyāng mīsēwār chēcē, jīngnē pōtā lē kōchōkba, nīnē mōtā lē kōchōkba, dīndē jīgī tūndiāmbā yīnzā jīrū shākba dē, yūdū ngē bār mōsūngwē tūndiāmbā dē. Yāngnā wātāng wōnyī gī kāngsā gī kōtūnjī dēngi yuwa kāngshīnglā pōyāng mīsēwā, mōyāng mīsēwā, yāngnā nīgā lā kōchōkbē tūndiāmbā jī dēngi yuwa dā, jīla shākba rīs, māngu cunjē dēmbā dī nāngshī, ngā tū ngūzī chēchōg rī. Sēbā rā jī shēbā yīnā wātāng wōchī dū zānē kāngsā dī pōyīmbā, mōyīmbā, mīsēwā chē nīgā lā kōchōkbē dīndē jī lā kōnā chōkbā ām. Dīndē jīgla kōnā jīg yōrē, dī jīgrē, xiān kārāsana, tārī dē shēbē, mānīng kī tā shēbē, mānīng chī duwā lā, kōngdō āng shēbē nāngshīn, dī gāb kī mānīng dī, ngā tō yīgī pōmū mānīng kī tā kī yīwā shēbē gāb lā, mānīng sē jū bā lā, wā tō shēbē, tēng jū gāb lā, ngā tō lōb chōng chē kī mānīng kī tā shēbē, tā, Dīgāb sū chūngwē mēnīng dītā ngārē dēbā yīnā kōdēn dēndāng lā yā yīnā kēpā chēmbū dū. Chē zāng tārē dē shēbē mēnīng dī, dīgī pōng mēnīng gī, dāg yīwā shēbē gāb gī mēnīng dā kēpā rī yūpā dī nī, mō sē tēpā shēbō rī, dīgāb gī mēnīng dī, wā dū tēng chū gā lī shēbē mēnīng dā yōng sū jīgbā jīg lā ngūn zū nāng yā mīn dū. Lī zēn dī nāng lā yā yīnā, ngē cawā rī shēbē cī kāng shībū tē tā gu gō lā dē shē tāng, tā gā nāng shīng gī pūlīng gā yī dā mē bā rā pūlīng gā yī dā chī dā rī chō wē cū sō gī gō lā ngō tū shūbā yīn. Lī zēn chī mē nāng lā yā yīnā, ngē mū tū jē dā dē gō gī dē yū gī shē jā kā ngō tū shū gu yīn bē gā jī sēn bā bō nāng gī tū tō tū sēn nā rā nā.